ભેળો કર્યો ગયો હૈ ઇન્ડ્ર સાથે હી યુદ્ધ સ્મારક રી 3D વોલ માથે ભી સુરેન્દ્ર મોગારો નામ લખ્યો ગયો હૈ ધ્યાન જોગ હૈ કી રક્ષા મંત્રી રાજનાથ સિંહ સંસદ માં એક સવાલ રે જવાબ માં ઓપરેશન સિંદૂર રે ચાલતા શહીદ ભારતીય સૈનિકારી સહી સૂચિ દેશ ને દેને રી બાત કહી હી ભીલવાડા માં જિલ્લા ઉદ્યોગ અર વાણિજ્ય કેન્દ્ર રી કાનીસુ ઔદ્યોગિક પ્રોત્સાહન શિબિર લગાયો ગયો જિલ્લા મહાપ્રબંધક કમલેશ કુમાર મીણા બતાયો કે ઇન મોકે માથે યુવા સંબલ મેળવ ભી રાખ્યો ગયો ઇનરો લખસ યુવાને ઉદ્યમી રે તોર માથે પ્રોત્સાહિત કરને અર સ્વરોજગાર ખાતિર પ્રેરિત કર્યો ગયો હૈ ઝુંઝુનું જિલ્લે રે કુતુપુરા ગાંવ માં નાબાર્ડ અર ડાલમિયા સેવા સંસ્થાન રી કાનીસુ આજ નોન વોટર શેડ પરિયોજના રો શુભારંભ યો નાબાર્ડ રા મુખ્ય મહાપ્રબંધક ડોક્ટર આર રવિ બાબુ ગ્રામીણા ને બિરખા રે પાણી ને ભીળો કરને અર ખેતા માં અજોલા અર કમ પાણી રી ફસલા ઉગાણે રો હેલો કર્યો ઇન મોકે માથે વણા ખેતર માં બેન્કિંગ સેવા વારે વિસ્તાર અર રોજગાર પરક પ્રશિક્ષણ યોજના વારી શરૂઆત રી બાત ભી કરી IRCTC નુઓ પર્યટન સર્કિટ ડિવાઇન ઇસ્ટ ટેમ્પલ ટૂર શરૂ કર્યો હૈ ઇન રે ખાતિર ભારત ગૌરવ ડિલક્સ ટુરિસ્ટ ટ્રેન ચલાઈ જાવેલી પ્રાયોગિક તોર માથે શરૂ હોણે માથે ઇન 11 દિન રી રેલ યાત્રા રે ચાલતા શ્રદ્ધાલુઓ અર સેલાણિયા ને ઉત્તર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાલ અર ઝારખંડ રે ખાસ તીર્થ સ્થળા માથે જાવણ રો મોકો મિલેલા આ યાત્રા દિલ્હી માં સફદરગંજ રેલવે સ્ટેશન સુ શરૂ વેલી રેલગાડી માં યાત્રીઓ ને 3-સ્ટાર હોટલ માં રોકાણો ભોજન સમેત એસી વાહન માં દર્શનીય સ્થળ માથે ઘુમાયા જાવેલા ઇન્દ્ર ખાતિર IRCTC રે ટુરિઝમ પોર્ટલ માથે યા IRCTC પર્યટન કાર્યાલય માથે બુકિંગ કરાઈ જા શકે હૈ અર હવે મોસમ પ્રદેશ માં લાડલા 24 ઘંટા રે ચાલતા પૂર્વી અર પશ્ચિમી ભાગા માં કુછ એક જગા માં માથે બારિશ કી ગતિવિધિયા દરજ કરી જી ઇન્દ્ર ચાલતા દક્ષિણી જિલ્લા માં ભી કઈ જગા માં માથે તેજ બિરખા દરજ હુઈ મોસમ મહેકમે રે મુજબ ઝાલાવાડ જિલ્લા રા અકલેરા માં સબસુ 32.5 સેન્ટીમીટર બિરખા દરજ હુઈ રાજધાની જયપુર સમેત આસેપાસે રે ઇલાકા માં આજ બાદલ છાયા રહ્યા અર કઈ જગા માં માથે બૂંદાબાંદી વી મહેકમા રે મુજબ આવતા 2-3 દિના માં બીકાનેર જયપુર ભરતપુર અજમેર અર કોટા સંભાગ માં પ્રી મોનસૂન રી બિરખારી ગતિવિધિયા બણ્યોડી રહે શકે હૈ ઇન વિચે મોનસૂન ગુજરાત અર મધ્ય પ્રદેશ રે કઈ ઓર ભાગા માં આગે વધ્યો હૈ ઇન રે આગલે હફતે તાઈ મધ્ય અર ઉત્તરી ભારત તાઈ પહોંચને ખાતિર પરિસ્થિતિયા અનુકૂળ બણ્યોડી હૈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર 28 જૂન ને આકાશવાણી રા મન કી બાત કાર્યક્રમ માં આપરા વિચાર સાજા કરેલા ઓ માસિક રેડિયો કાર્યક્રમ રો 135મો એપિસોડ વેલા કાર્યક્રમ રો પ્રસારણ આકાશવાણી અર દૂરદર્શન રા સગળા ચેનલા AIR ન્યૂઝ રી વેબસાઇટ અર ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ માથે કર્યો જાવેલા સાથે હી AIR ન્યૂઝ DD ન્યૂઝ પ્રધાનમંત્રી કાર્યાલય અર સૂચના અર પ્રસારણ મંત્રાલય રા યુટ્યુબ ચેનલ માથે ઇનરો સીધો પ્રસારણ ભી વેલા હિન્દી પ્રસારણ રે તુરંત પાછે ક્ષેત્રીય ભાષામાં માય ભી કાર્યક્રમ રો પ્રસારણ કર્યો જાવેલા અર આખિર માય ખાસ ખાસ ખબરાં આપ એક કર ફેરું સુણો આંતરરાષ્ટ્રીય MSME દિવસ રે મોકે માથે રાજ્ય સ્તરીય આયોજન કાલે જયપુર માં રાજસ્થાન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પોલિસી રી લોન્ચિંગ વેલા ગૃહમંત્રી અમિત શાહ આંતરરાષ્ટ્રીય નશા મુક્તિ દિવસ રે મોકે નશે રે ખિલાફ એકજૂટ હોર યુદ્ધ છેડને રો હેલો કર્યો હજરત ઇમામ હુસેન રી શહાદત રો પ્રતિક મુહર્રમ આજ અકીદત અર એહતરામ રે સાથે મનાયો જા રહ્યો હૈ માતમ રે બીચે કરબલા માં તાજિયા દફનાયા જા રહ્યા હૈ અર પ્રદેશ માં લાડલા 24 ઘંટા માં કુછ એક થોડા માથે બિરખારી ગતિવિધિયા જારી મોનસૂન રે આગલે હફતા તાઈ ઓર આગે બદવારી આસ હૈ ઇન્દ્ર સાથે હી પ્રાદેશિક સમાચાર રો ઓ બુલેટિન અઠે હી પુરોવ્યો માણા આગલો સમાચાર બુલેટિન કાલે સુમારે 9 વાગ્યા હિન્દી માં પ્રસારિત કર્યો જાવેલા નમસ્કાર